મલકમાં આરજે વંશીબેન નો પ્રોગ્રામ અમે નિયમિત રીતે સાંભળવે છે અને સાંભળવાની ખૂબ જ મજા આવે છે. સાથે એક જે ઘરગથ્થુ ઉપચાર જે નાની નાની ટીપ્સ ની વાતો કરે છે અને એમની વાતો કહેવાનો અંદાજે અલગ જ હોય છે. તો ભારત દેશના તમામ ભાઈ બહેનોને ખાસ વિનંતી કે છે કે તમે આઝાદ હિંદ રેડિયો સાંભળજો. એક વખત તમે સાંભળશો તો તમે, હું આશા કરું છું કે તમે નિયમિત શ્રોતા મિત્ર બની જશો, કાયમના શ્રોતા મિત્ર બની જશો. જય